કૃષ્ણા સિગ્નાપુરકરણે ગાયલ્યા યા ગીતા ઉપરાંત કર્યા હોય તથા નિમણે સુવાતે નીલમ પાલેકર તંચા આવાજતલો હો ગાંવ દુતુર્ભિકાચે ઘણેકાર હંચા લેખણીતલ્યાન સાકારિલ્લો.

આઈક પેનો એફએમ રેનબો છે વિતરાવણી તુમી આયકતા થી કાતારા કાર્યાવળ સુરૂ કરતા ના હો આશિલ્લો જોઈલ પેરેરાની સંગે તેની ગાયિલ્લો ભુરગ્યાંચો માણો કાર્યાવળી તથા ફુડલ્યા સુવાતેર આયકુયા ગોંયચી ગીતા તુમકા ખબર આસાચ આયઝ આમી મનયતાત આમચો ક્રાંતી દીસ. પોર્તુગીઝ રાજવટીચ્યા વિરોધાત ડોક્ટર રામ મનોહર લોહિયા હાણી આયચ્યા ह्याच दिसा 1946 वर्सा गोंयच्या लोकांक एकठांय करून दिल्ल्या इतिहासीक लढ्याच्या आनी क्रांतीच्या संदेशाचें स्मरण म्हणून आमी आयचो हो दीस मनयतात. आयकुया गोंयची गीतां.